0: મેં ના દે સકે છે ઠંડક. તો ભાઈ બનવારીલાલ જાંગીરજી શિવાર સે મહાને કહે છે કે પ્રીતિજી થાકો જો પ્રોગ્રામ છે ને યો મને તો ઠંડક દેવે છે. તો થાકો બહોત બહોત ધન્યવાદ. ઓર પ્રીતિ નીતિન અગરવાલ જી ભી કહે છે કે 12 મહિના આરપીસી પે થાકો સંગ દિલ ને ઠંડક મિલ જા છે. તો થા સગળા કો ધન્યવાદ કરવા કે લિયે મન લાગે છે કે શબ્દ મા કને કમ છે. ઓર પુષ્પા દિલ્લીવાલ જી કો ભી યોહી કહેણો છે. ઘનશ્યામ હિરાણી જી ભી યહી કહે છે કે ભાઈ રેડિયો પિંક સિટી સુનબા સે મા કે તો કાળજા મેં ઠંડક પડ જા છે. વિમલા ગુગલાની જી મા કે સાથ ફોન પે જોડ્યા યશપાલ અવસ્થી શામલા નાયર જી ઓર વે સબ ભી કહે છે કે રેડિયો પિંક સિટી હી અશો છે કે હા કાલ જાને ઠંડક દે છે. સીટુ સૈની જી કહે છે ક્યુકિ વે શિક્ષક કા તોર પર કામ કરે છે કે 12 મહિના ચહેરા પર મુસ્કાન ઓર ખુશી દે છે. એક તો રેડિયો પિંક સિટી સુનનું ઓર દૂસરો કામ ટાવરાને ગણિત પઢાણું. તો ભાઈ બિલકુલ દેખો મને લાગે છે કે જો મન કો કામ છે વો તો હમેશા હી માને ઠંડક દેવે છે, હે ને? કાલજાને વો બિલકુલ ઠંડક દે દે છે. ઓર સાથમાં ઓર જો બાત છે, કૌશલ કુમારજી કહેતે હૈ કે રેડિયો પિંક સિટી ઓર ગુરુવાર કે દિન પ્રીતિજી આપકો સુન લેતે હૈ તો માને તો વહીં ઠંડક મિલ જા છે. તો ભાઈ થા સગળા કો બહોત બહોત બહોત બહોત ધન્યવાદ. ઓર ઠંડક કી જબ બાત કરી તો ઉષાજી માને ફોન કર્યા. ઓર ઉષાજી કહે છે કે મારી ખાસ ભાયેલી છે રાધા, રાધા સે મેં મારા મન કી સારી બાત કરું છું ક્યુકી મેં બચપન કી બાયલ્યા છા. બચપન મતલબ મેં સ્કૂલ ભી સાથ સાથ ગયા, ફિર વહાં કો બ્યાવ ભી જો હુયો ને, મતલબ યે માન સકો છો કે સાથ સાથ હી હુયો. ઓર ફિર યે અચ્છી બાત રહી કે મહાને દોન્યાને અશા ઘર ઓર અશા બીંદ મિલ્યા કે મેં આજ ભી આપણી જો દોસ્તી છે વાને રખ સકા છા. ઓર મેં ઓર રાધા મતલબ ઉષાજી ઓર રાધાજી બોલે મેં દિન મેં એક બાર જરૂર બાત કરા છા. ઓર મા કા દુનિયા કા સબ ઘર કા ને પરિવાર ને મતલબ દૂર દૂર કા રિશ્તેદારા ને ભી પતો છે કે હા ભાઈ મા કો કોઈ સબસે ખાસ છે તો વે મે દોની છા. જબ તક મે દોની એક દૂસરા ને સારી મન કી સબ બાતા ને બતા દે ને છોટી બડી સબ, જબ તક મા ને કાળજા ને ઠંડક કોન મિલે. ઓર મને યા કી બાત સુનર લાગ્યો કે અશો એક દોસ્ત, અશો એક સાથી હોણો જીસે ખુલર મતલબ વો જો કહે છે ને આપા અંગ્રેજી મેં અગર બોલ્યા તો અનફિલ્ટર્ડ ટોક્સ, હે ને? બિના સોચ્યા સમજ્યા કે આપણને બિલકુલ કોણ સોચણો કે સામનો વાળો કાંઈ કહે લો, ઉને કાંઈ લાગે લો, વો કાંઈ કર બોલે લો, કાંઈ ભી કોને આપા બિના સોચ્યા સમજ્યા જી કે આગે બોલ સકા છા, અશો દોસ્ત હોનો. તો મેં તો યહી કહાલા કે ભગવાન થા દુનિયા કી દોસ્તી થા કો સાથ બનાયો રાખે. અગર થા કને ભી છે અશી કોઈ કામ, અશી કોઈ બાત જો દે છે કાળજાને ઠંડક 12 મહિના, તો તે સાજા કર સકો છો મા કી સાથ. ઓર આભાર દેખા છા કોણ છે મા કી સાથ. હલો હલો. તો યાકો તો સંપર્ક માકી સાથ કટગુ, લેકિન થે માકી સાથ સંપર્ક કર સકો છો. સંપર્ક કરવા કે લીએ માકી ફોન લાઈન 2200800 યાની કે 2200800 યે છે માકી ફોન લાઈન. ઇકે અલાવા માકો FB પેજ રેડિયો પિંક સિટી 100.3 FM ઈ પે જાર ભી થે માકી સાથ સંપર્ક કર સકો છો. હલો
1: હલો.
0: હાજી નમસ્કાર.
1: નમસ્કાર દીદી. પ્રણામ.
0: પ્રણામ જી, કોણ બોલ રહ્યો છે?
1: મેં જયપુર છું, રાજસ્થાન જયપુર છું. આમેર તહેસીલ છે. મુકેશ શર્મા બોલ રહ્યો દીદી.
0: અચ્છા, તો મુકેશજી બતાવો વો કઈ કામ યા કોઈ અશો ઇન્સાન કોઈ શોખ જો થાકા કલેજાને 12 મહિના ઠંડક દે છે?
1: દીદી માં ઓર બાપ કા પ્યાર કલા ઓર કઈ ભી છે ને જે કલેજાને ઠંડક કરતો સર.
0: બિલકુલ બિલકુલ જી, યા બિલકુલ સહી બાત છે. દુનિયા મેં એકદમ સબસે જો નિસ્વાર્થ પ્રેમ અગર કોઈ ને કહ સકા છા તો વો વા કોઈ હો છે, હે ને? બિલકુલ જી. તો
1: માં કા હાથ કી છાચ ઓર રાબડી અગર આપા ખા લેવા ને તો 24 ઘંટા છે ને જો ઠંડક પહોંચ જાવ છે કરે જા.
0: ક્યુકી વો મેં બિલકુલ માં કો પ્રેમ ભી ઘુલેડો હો છે ઓર ઉકો આશીર્વાદ ભી, હે ને?
1: ક્યુકી આપા અગર અપના ચમડી કી અગર જૂતી ભી બનાર અગર માં બાપ ને પહેના દેવા ને તો યો ઋણ કોણ ઉતાર પાવા.
0: બિલકુલ બિલકુલ, યા સહી બાત છે કે માતા પિતા કો ઋણ મેં ઈ જન્મ મેં કઈ કતા ભી જન્મ લે લ્યા, લેકિન વાં કો ઋણ મેં કોણ ચુકા સકા. તો કોઈ અશી બાત, કોઈ અશો કામ, કોઈ અશો ઇન્સાન જી સે થાને 12 મહિના કાળજાને મિલે છે ઠંડક, તો થે સાજા કર સકું છું માકી સાથ. હલો
2: હલો.
0: નમસ્કાર.
2: રાધે રાધે જી.
0: રાધે રાધે, કોણ બોલ રહ્યો છે?
2: મેં જોટવાડા સે મહેશ જાંગડ બોલ રહ્યો છું મેડમ.
0: હા જી મહેશજી, બતાવો કઈ હાલચાલ છે તાગા?
2: બઢિયા છે.
0: અચ્છા, તો બતાવો કઈ સે ઠંડક મિલે છે તને?
2: ઠંડક મને ગોવિંદ દેવજી કા દરબાર મે જાવા સે ઠંડક મિલે છે મેડમ.
0: હા બિલકુલ ભાઈ, દેખો જયપુર કા તો ઇષ્ટ વે છે તો ગોવિંદ, હે ને? મતલબ યો